0: સાહેબોનું ગીત તો આશુ પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું ઘણેમાન સ્વાગત કરહ અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે કિસાન ભાઈ બોનો, અમે આપને ગીતે કે પહેલે વિશે બતાડી દીધું હતું કે આજે આપણે વાત કરવા વાળા હ કે વર્ષા ઋતુ મેં પશુઓને થવા વાળા રોગ ને એનાનો ઉપચાર આપણે હરતે કરી શક. તો કિસાન ભાઈ બોનો, આના વિશે માટે જાણકારી આલવા બદલે આજે આપણે સ્ટુડિયો મેં પથાર્યા તકે હે શ્રીમાન સોહનનાથ જોગી સર. તો સપ્તાહી પહેલા આપણે હામરી લણાની વાત અને મોરે કર આપણી વાત. સર નમસ્કાર.
1: નમસ્કાર
0: સર, આપકા બહોત બહોત સ્વાગત કરતે હૈ વાગટ રેડિયો પરિવાર મેં.
1: ધન્યવાદ
0: સર. જૈસા કે આપ જબ ભી હમારે કાર્યક્રમ ખેતીવાડી સે જુડતે હૈ તો હમારે કિસાન ભાઈ બહેનો સે હમારે બીચ મેં એક નયા વિષય જુડતા હૈ. તો આજ ભી હમ કાર્યક્રમ મેં આપસે જાનને વાલે હૈ કે વર્ષા ઋતુ જો ચલ રહી હૈ ઇસી બીચ હમ દેખતે હૈ કે હમારે જો કિસાન ભાઈ બહેન હૈ વો પશુપાલન ઓર ખેતી દોનો કરતે હૈ. તો હમ દેખતે હૈ કે પશુઓ મેં બહોત સારે રોગ વર્ષા ઋતુ મેં હો જાતે હૈ. તો હમારે કિસાન ભાઈ બહેન જો હૈ વર્ષા ઋતુ મેં પશુઓ કો રોગો સે કૈસે બચાએ, આજ હમારે યહ વિષય જો હૈ વો બાતચીત કા રહેગા.
1: દેખિયે કિસાન ભાઈ, હું સીધા સા હૈ કે વર્ષા હોતી હૈ, વર્ષા કે કારણ આસપાસ કે વાતાવરણ મેં નમી હોતી હૈ, ઓર નમી બઢને સે જો રોગાણુ હૈ ઉનકી જો ગતિવિધિ હૈ ઉનમે એકદમ તેજી આ જાતી હૈ. તો સંક્રમણ જો હૈ વર્ષા ઋતુ મેં બહુ જલ્દી ફેલતા હૈ, આક્રમક તરીકે સે ફેલતા
0: હૈ. જી બિલકુલ સર.
1: તો હમે હમારે પશુ કો સર્વપ્રથમ તો એ કરના ચાહીએ કે વર્ષા ઋતુ સે પૂર્વ જો ટીકાકરણ જો હમારા નિયમિત ટીકાકરણ હૈ વો હમકો કરવા લેના ચાહીએ,
0: જી જી,
1: તાકી હમ જો હૈ સંક્રમણ સે બચ સકે ઓર ઉસકા સંક્રમણ કે પ્રભાવ કો કમ રખ સકે પશુ કે અંદર.
0: જી બિલકુલ. તો સર, યે તો આપને બતાયા કે કિસ તરીકે સે હમે વર્ષા ઋતુ આને સે પહેલે હી હમારે જો પશુ હૈ ઉનકા ટીકાકરણ કરા લેના હૈ. તો સર, અબ મેં આપસે યે જાનના ચાહુંગી કે હમારે જો પશુ હૈ ઉને વર્ષા ઋતુ મેં કોન કોન સે રોગ હોતે હૈ ઓર કૈસે ઉનકે ક્યા ઉનમે લક્ષણ દિખાઈ દેતે હૈ ઓર કૈસે હમ ઉનકી રોકથામ કર સકતે હૈ.
1: દેખિયે શ્રોતા, હું પશુ મેં વર્ષા ઋતુ મેં મુખ્યતઃ જો રોગ દેખે જાતે હૈ ઉનમે ગલગોટુ, લંગડા બુખાર ઓર પરજીવી જો હૈ યે મુખ્ય હોતે હૈ.
0: જી બિલકુલ.
1: ઉનકો સરદી, જુખામ, ખાંસી, નિમોનિયા, તો બુખાર, તો યે આમ તરહ કે રોગ હૈ વો ભી પશુ મેં પાયે જાતે હૈ. ઓર મુખ્યતઃ આજ જો હમ ચર્ચા કરેંગે ઉનમે જૈસે કે ગલગોટુ હૈ, લંગડા બુખાર હૈ ઓર પરજીવી કે બારે મેં મુખ્યતઃ ચર્ચા કરેંગે.
0: જી બિલકુલ.
1: જો ગલગોટુ રોગ હૈ ઉસમે ગલે કે અંદર જો પશુ હૈ ઉસકે અંદર સૂજન આ જાતી હૈ, ગલા એકદમ સૂજ જાતા હૈ,
0: જી જી,
1: ઓર રોગાણુ કાફી તુરંત પ્રભાવ સે બહુ જલ્દી ઇસમે સંક્રામક હોતા હૈ ઓર પશુ કી અકાલ મૃત્યુ હો જાતી હૈ. કાફી તીવ્ર સંક્રામક હોતા હૈ ઓર ઉસકો છૂતે હી મતલબ જૈસે અગર કોઈ દૂસરા પશુ હૈ ઉસકો છૂગા તો છુએગા તો ઉસકો ભી યે રોગ આને કા ખતરા રહેતા હૈ.
0: જી બિલકુલ.
1: તો ઓર ઇસમે જો હૈ ઇસકા પહેચાન હમ એક તો મેને બતાયા કી જૈસે ગલા સૂજ જાતા હૈ પૂરી તરહ સે ઓર ઉસકો તેજ બુખાર આતા હૈ, ખાના પીના પશુ છોડ દેતા હૈ, આંખે એકદમ સે લાલ હો જાતી હૈ, આંખો મેં સે પાની ગિરને લગતા હૈ ઓર પશુ દર્દ કે મારે બહુ બુરી તરહ સે કર રહતા હૈ ઓર ગલે સે જો હૈ ગર ગર કી આવાજ આતી હૈ,
0: જી જી,
1: ઓર વે જમીન પે ગિર જાતા હૈ ઓર મુંહ સે લગાતાર લાળ ટપકતી હૈ ઓર અંત મે જો હૈ પશુ એક તરહ સે જો હૈ વો મૃત્યુ પ્રાપ્ત કર લેતા હૈ.
0: જી બિલકુલ.
1: મતલબ કોઈ પશુ જૈસે દો તીન દિન કા યે ઇસકા રહેતા હૈ, દો તીન દિન મે યે સારી પ્રક્રિયા હો જાતી
0: હૈ. જી બિલકુલ.
1: તો હમ જો ઇસકા જો ઉપાય હૈ યા રોકથામ કા તરીકા હૈ કે સમય પે જો હૈ પશુ કો હમકો ગલગોટુ કા સમય સે ટીકાકરણ કરવા લેવે ઓર યે ટીકાકરણ ભી હમકો વર્ષા સે પૂર્વ કરાના ચાહીએ.
0: જી બિલકુલ.
1: ઠીક હૈ ને. તો વર્ષા સે પૂર્વ કરાયેંગે તો ઇતને મે ઇનકે શરીર મે રોગ પ્રતિરોધક ક્ષમતા હૈ
0: વો
1: બના લેગા ઓર ઇસ બીમારી સે બચા જા સકતા હૈ. હર પશુ કો હર સાલ ટીકાકરણ અનિવાર્ય હૈ. બીમાર પશુ કો જૈસા આપકો લગતા હૈ કે

કિસાનભાઈ બુન અણસગી ઠાતે અમે કાર્યક્રમ ખેતીવાડી તકી પડા સુટા આશા કરહ કે આજે કાર્યક્રમ મે અમારી અબ તક કી જે ભી વાતે રહી હૈ ઈ વાતે આપને ગમી હોંગા તો કિસાન ભાઈ બુનો આપને અમારો આજનો કાર્યક્રમ કેવું લાગ્યું એને બારા મે આપરાય સુઝાવ અમને આલી શકો અમારે અણપતા માતે અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી વાગ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હૈ 327001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે અમારો ફોન નંબર હૈ 9460051234 તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મે અણસ ટમાતે એક નાયુ શને હાથે તારુદી રામ રામ રામ રામ

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM.

આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહો યા આપણને કેટલી શાંતિ મળે હે, જે હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવન દાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.